તો દેશ પરદેશ પ્રાઇમ ટાઈમ રેડિયોનું જા ચલો એએમ 530 તે 24/7 જે નેવી પ્રોગ્રામ ઓંડે ને ઉના નું સુણ વાસ્તે જા દેશ પરદેશ નું લાઈવ દેખણ વાસ્તે લોગિન કરો સાડી વેબસાઈટ નું www.deshpardeshradio.com યા www.deshpardeshtv.com લાઈવ સુણના ચાહોતે લાઈવ પે ક્લિક કર લો જે વોચ કરના ચાહોતે તો ઓતે ક્લિક કરો જા ફર આપણે આઈપીટીવી બોક્સ દે ઉતે પંજાબી સેક્શન ક્લિક કરો ઓદે ઉતે જાકે દેશ પરદેશ ટીવી નું ક્લિક કરો ઓતે તુસી સુણ ભી સકદે હો વેખ ભી સકદે હો 24/7 તાનું માણ હે કેનેડિયન હોન દા કેનેડિયન હોન